મને પૃથ્વી, પછી પછી રાજા જવા પૃથ્વી, દોડને દોડને દોડને જાના ખરીજમો પ્લેક્ષ સાર મળી કુશકરમ સાક પુષ્કરમાં કઈ ઘર આશ્રય લઈને શકનો ભાઈને પૃથ્વી લેર. અને પક્કા ઈશ્વરકો અવતાર રહે છે મને બોજેર પૃથ્વી રૂપી માતારી વિનંતી કરું છે ધરો વાચ નમ પરસ્મય પુરુષાય માયા વિનેશતાન તરમે ગુણાત્મને નમ સ્વરૂપાનુ બને નિર્ધુત દ્રવ્ય ક્રિયાકાર પ્રભરમે. હજુ સાક્ષી કહે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા હું રહે છે મૈલી કરીએ કો ત્રોટે ત્રોટે સ્થાને બાકી એમ સંશોધયા ની મેરો ગલતી રહે સારા સંપૂર્ણ કરવા માફી રાખી બક્ષનો કર્યો મૈલી ચીરી ન હજુ તો કોનો રહે છે મને દેખ સભે વાનાપેત જગત ભૂતેન્દ્રિયાંતાત કારણાત્મક વિભો સંસ્થા પૈસા ન જમ રસા તલાત મેં રાજા વશવાદી શુકર રસાતલમાં મ ગયેલો બેલામાં બરાહકો અવતાર ધારણ કરે ઉદ્ધાર કરાઈ દીને વાળા હજુર પહોંચો દોરાય છે ભૂલ ભૂ ત્રુટી ભૂ ગલત તો ગલતી કરે કોઈ વ્યક્તિને ગલતી કરીને મને મને ત્યાં મને ઠોલો સજાય કે માફી દીનુસ ને મેં જાણીને ભગવાન ભણે પૃથ્વીને વિનંતી કરું અને રાજા પૃથ્વી ભણું છે ને કઈ ફૂરતી ફારતી કરી ખીસ્ત નહીં આવી એસતા રાજા કતી આવે કતી ગયે મને ખીસ્ત ચીનીશ મેં કરેક ગલતી કે સજાય બટ પૂર્ણ ગ્રાઉન્ડ હું ભાઈ અરૂ કુરા કે હોય અબ મેરા જનતા સારા સંપૂર્ણ પાલન પોષણ કરુપર્ને ભાઈ કારણે તિમી ગાઈ બન ચાહી ચીજ ગાઈ રૂપી ચીજ બાટ તિમી દેવ મને પછી હું ભણે પૃથ્વીરૂપી મહાતારી કામધેનુ ગાઈ બનુભો અને સારા જનતાહરૂલે જ એવડા એવડા ભાંડો મતલબ પાત્રો એવટા એવટા બાછો લાગેર પગારે ધુન થાલે સિત્તિકેમાં પાઇન્છ રે પૃથ્વીબાટ જે ચીજ પણ ભને પછી ઠુલા બડા અગાડિ સરે સાનાતિનાગા દિન ગયે પૈસા તીરે ખાન પર્ને ભાઈ પો સાનાતિના અગાડિ સાર સિત્તિકમાં કુરુ મેળવનું પાય પછી ઠુલા બડા અગાડિ સરે સાનાકો ભાવના થા લ દૂન લાગે દૂધે દૂધે જાખીમાં મેરો મહારાજ પૃથ્વી રૂપી માં તારીબાટ અહીલે દૂનાકા નિમિત્ત તૈયારી ભાઈ સ્વર્ગબાટ મહારાજ ઇન્દ્ર સ્વર્ગબાટ પાલુ ભેગું છે પાતાલબાટ બાષ્ટકી મરતી મંડલબાટ સારા રાજા મહારાજ મહારાજા જમા ભાઈ રહે પૃથ્વી રૂપી માં તારીબાટ અહીલે દૂધ ધોઈ અન્ન ઉત્પાદન વિશેષ ગત વસ્તુકો સામગ્રીઓ તૈયારી કરના સારા તત્પર ભાઈ બંને સંબંધો કથા એ સજ્જાબાટ ત્યાં ગયા ગરીબ વક્ષો લઉં તરાજન પરીક્ષિત अब तपाई के सुन्न चाहनुहुन्छ भगवान हजुरका अमृत रूपी वचनको प्रतापबाट अहिले सारा राजा राजा पृथ्वीको प्रतिमा अब सम्पूर्ण समाजहरूबाट राजा पृथ्वीको सम्मान मिल्यो मर्यादा गरे राजा पृथ्वीलाई सम्मान गरेर स्वागत गरेर अनि त्यसदेखि पछाडिबाट कस कसले के चिज दुए भन्ने विषयको लागि इन्द्र नाम गरिएको राजाले बाछो बनेर सुनको भाँडोमा अमृत दुए गाई रूपी पृथ्वी दैत्यराज प्रहलाद बाछो बनाएर दानव जति फलाम को भाड़ो में मदिरा द्वे आपूला चाहिए चीज द्वे बृहस्पति बाछो बनाएर सुन को भाड़ो में ब्राह्मण जति वेद द्वे गंधर्वराज अप्सरा विश्वावस बाछो बनाएर पदपात्र में बांगमय माधुरी द्वे पितृहर को आर्यमा बाछो बनाएर महाराज पितृहर अन्न द्वे कपिलले भगवानलाई बाछो बनाएर अणिमादी गरिएका सिद्धिहरू द्वे सरकार माया नाम गरेको दानवलाई बाछो बनाएर माया द्वे यक्ष राक्षस भूत प्रेतहरूले सर्वमा तक्षकलाई बाछो बनाएर मुखपात्रमा विष द्वे पशुमा नन्दिनीलाई बाछो बनाएर अरण्य पात्रमा तृण झार द्वे व्याघ्रादिमा सिम्मालाई बाछो बनाएर मासु द्वे पक्षीमा गरुडलाई बाछो बनाएर जब महाराज किटादीहरू द्वे वनस्पतिमा बटलाई बाछो बनाएर रस द्वे पर्वतमा हिमालयलाई बाछो बनाएर जब शिखरमा स्वर्णहरू दुहे महाराज यस्तै प्रभावबाट सारा सम्पूर्ण प्रकारको सरसामान्य सामग्रीहरू धुँदै जाँदा जब राजा पृथ्वीले आफ्नो कब्जामा राखेर पृथ्वीलाई दुएर आफ्नो पत्नी तुल्य बनाएको हुनाले त्यो दिनबाट धराको